જોઈ ગઈ સુપર ડુપર ડુપર ડુપર ડુપર હિટ નગમા હમારે ઉદાલક શર્મા કી ફરમાઇશ પર મજા હી આ ગયા ના દોસ્તો સો એન્જોય કરતે હૈ હમારી આજ કી અગલી ફરમાઇશ હમારે પાસ મે હૈ એડવોકેટ સુનીલ મઝારા કી એડવોકેટ સુનીલ મઝારા કો સુનના હૈ ગાના વો બંગલા ઘાડી ઝુમકે કંગના સબ દે દેના ઉસકો સજના સો એન્જોય કરતે હૈ રીમિક્સ વર્ઝન ડીજે મિક્સ વર્ઝન સિર્ફ ઓર સિર્ફ એડવોકેટ સુનીલ મઝારા કી ફરમાઇશ સ્ટે ટ્યુન્ડ और मत देना मेरी सतन